ને ખારો ખારો જમણા જીનો પાણી લાગે રાધા રાધા નામ રટત હૈ જો નર આઠોયામ ઉનકી બાધા દૂર કરત હૈ રાધા રાધા નામ રાધા રાધા નામ રટત હૈ જો નર આઠોયામ ઉનકી બાધા